ગ્રામ ભારતી કાર્યક્રમ સુનવા વાળા સગડા શ્રોતાઓ અને સગડા હિ કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમીરે માઈને આપે રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો. કિસાન ભાઈઓ, આજ આપે આપની ચર્ચા માઈને વાત કરોલા કિસાનોરી માતા માઈને પશુઓમાં ટીકાકરણનો કઈ મહત્વ હોવે હે? કદ્દુ વર્ગીય સબ્જીઓરી પોત તૈયાર કરને ઓર વનરી દેખભાલ કીકન કરનારે સંબંધ માઈને અને સાથે હિ આપે એક ભેટ વાર્તા ભી સુણોલા ખરી પ્યાજરી ઉન્નત ખેતી રે સંબંધ માઈને. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપણું સ્વાગત હે. કિસાનારી બાતા માઈને પશુઓમાં ટીકાકરણનું કઈ મહત્વ હોવે હે? પશુઓમાં ટીકાકરણ બહુત હી મહત્વપૂર્ણ વિષય હે. કોઈ કે પશુધન શું દૂધ વ આર્થિક લાભ પ્રાપ્ત કરના હેતુ પશુઓને સ્વસ્થ રાખનારે લીએ પશુપાલકો રે લીએ ઓ આવશ્યક હે કે વે અપને પશુઓને રોગો શું દૂર રાખે. પશુઓને અન્ય રોગો શું રક્ષા કરનારે અલાવા વનરો સંક્રામક રોગો શું બચાવ બી અતિ અનિવાર્ય હોવે હે. પશુપાલક ભાઈઓ, સંક્રમણ શું હોનાવાળા રોગ કઈ વાર પ્રાણઘાતક બી હોવે હે અને કારણે સહી સમય પર ટીકાકરણ હિ અનરો સહી બચાવ હોવે હે. એક પશુ શું દૂસરા પશુને લગણાવાળી અણ બીમારીઓ ને આણા શું રોકનારે લીએ કઈ રાજ્ય કેન્દ્ર સરકારમાં પશુપાલન વિભાગ દ્વારા બી સમય સમય પર ટીકાકરણ કાર્યક્રમ આયોજિત કિયા જાવે હે જનરો લાભ પશુપાલક ભાઈ ઉઠા શકે હે. ટીકાકરણ શું પશુઓમાં સંક્રમણ શું હોણાવાળી અનેક બીમારીઓ શું સમય પર રોકથામ કી જા શકે હે. મનુષ્યોની ભાતિ પશુઓમાં બી રોગો અને બચાવ ઓર પ્રતિરક્ષા હેતુ ટીકાકરણ અત્યંત આવશ્યક હોવે હે. ક્યોંકી જો પશુને વિભિન્ન સંક્રામક બીમારીઓ શું બચાવ રહે લીએ સુરક્ષા કવચ પ્રદાન કરે હે. સાથે ઉનેન વિભિન્ન રોગકારક સૂક્ષ્મજીવો જન્મ જીવાણુ વિષાણુ પરજીવી પ્રોટોજોઆ કવક રા સંક્રમણ શું લડનારે લીએ બી તૈયાર કરે હે. ટીકાકરણ રે દ્વારા પશુઓને શરીરમાં કણી રોગ વિશેષ રે પ્રતિ એક નિશ્ચિત માત્રામાં પ્રતિરોધક ક્ષમતા એન્ટીબોડી વિકસિત હો જાવે હે. જો પશુઓને ઊંડ રોગ શું બચાવે હે. સંક્રામક રોગ બહુત હી ઘાતક હોવે હે જેણ શું એક હી સમયમાં બહુત બડો પશુધન ઘનત્વ પ્રભાવિત હો શકે હે. સંક્રામક રોગી પશુ શું કિસાનોને અત્યધિક આર્થિક નુકસાન ઉઠાવવું પડે હે. કોઈ કે કુછ બીમારીઓ રે કારણ કઈ બાર પશુને દો તીન દિનમાં હિ મૃત્યુ વે જાવે હે. અસંક્રામક રોગ એક પશુ શું

200 સુ 300 ગેજ મોટી હો રો ચયન કરનારો અણરી પેંદીમાંય બે થી તીન છેદ કર દેનારા અણમાં એક અનુપાત એક અનુપાત એક રા અનુપાતમાંય સડી ગોબરી ખાદ યા કમ્પોસ્ટ મિટ્ટી વ બાલુ સુ થેલીઓને ભર દેનારી વનરે બાદ હલકી સિંચાઈ કર દેનારી તથા અણમાંય બે થી તીન બીજોરી બુવાઈ કર દેનારી પ્રતિકૂળ મોસમમાંય બીજોને પહેલાં અંકુરણ કરા લિયા જાય અંડે બાદ થેલીઓરી બુવાઈ કી જા સકે હે. કિસાન ભાઈઓ, આપે આપની ચર્ચા તો આગે ભી યુંહી